એ જોઈ એલે રોંદી મામા રહે હૈયાએ એકા નો કોઈ જોઈ વલી નો કોઈ વિના બનાવો હૈયાલે narari loatsi gainao ni valikati doaka monogazy hoiagny eka narari loatsi gainao kanila famaky lefa monogazy anigny izay lahy